ઘણો ઘણો રામ રામ બહેનોર. મારા ત્યાં આશા કોઈને પૂરી ઉમ્મીદ છે કે આપ સભી સ્વસ્થ હોંગે, આપણી સેહત કો ધ્યાન રાખ રહી હોંગી, ઓર ઘર પરિવાર કો ભી સાથ મેં બચ્ચા બચ્ચી કો ભી આપ ધ્યાન રાખ રહી હોગી ચોકી તરસુ ઓર રાખણી ભી છાઈ જે બહેનો. ઓર ક્યોંકી આપણો જો સ્વાસ્થ્ય છે, સેહત છે, વી જરૂરી છે. ખ્યો ભી ગયો છે, પહેલો સુખ નિરોગી કાયા હોવું છે, હા ને. ઓર ઘર પરિવાર કે બચ્ચા બચ્ચી કી બાત રહી તો યા આપણી જિમ્મેદારી ભી બને છે બહેનો. ઓર એક માં કા રૂપ મેં બચ્ચા બચ્ચી કો ખાસ ધ્યાન તો એક માં હી રાખ સકે છે. અર આજ કો દન બચ્ચા કા હિત કે તાય દેખતા હોવા ભી મનાયો જાયો છે, તો એકે તાય આપણે જરૂર યાદ રાખા બહેનો. ઓર જી હા, આજ છે 4 જૂન, જો કે આક્રામકતા કા શિકાર માસૂમ બચ્ચા કા આંતરરાષ્ટ્રીય દિવસ કા રૂપ મેં હર સાલ મનાયો જાયો છે બહેનો. ઓર ઈ મહત્વપૂર્ણ દન કી સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 19 અગસ્ત 1982 કો કી ગઈ છે. આજ કો દન આપણ કે તાએ ઉણ નન્ની મુસ્કાના કી યાદ દિલાવે છે, જો ડર, હિંસા અર આક્રામકતા કી છાયા મેં દબ જાવે છે. સાથ હી સોચબા, સમજબા અર બદલબા કો અવસર દેવે છે બિણા. ઓર બચ્ચા બચ્ચી ઈશ્વર કો સબસે પ્યારો સુંદર ઉપહાર હોવે છે ને. તભી તો આપણ ઉનકી છોટી સી મુસ્કાન દેખ કે બડી સે બડી પરેશાની ભૂલ કે ખુશ હો જાવા છા. અર આપણ ભી બચ્ચા કે સાથ બચ્ચા બન જાવા છા. જબ આપણ શિશુ કે તાય ખિલાવા છા, જો આપણ કે તાય જાણવા લાગ જાવ છે 6 મહિના સે ઉપર કો બચ્ચો. પણ ભેણ્યા, ઓર જબ વહી બચ્ચા ઘરેલું હિંસા, શારીરિક દંડ, માનસિક પ્રતાડના યા સામાજિક આક્રામકતા કા શિકાર બને છે, તો ઉનકા બચપન કા રંગ ફીકા પડ જાવે છે. યોહી ના ભેણ્યા, ઓર આજ કો દન યો ભી યાદ દિલાવે છે કે યુદ્ધ, હિંસા, ગરીબી, ઘરેલું કલેશ કો સબસે ગહેરો અસર જો હોય છે ઉ બચ્ચાણ પે પડે છે. એ લેકે એ વાત પે જોર દીયો જાવ છે કે બચ્ચા કી સુરક્ષા કેવલ કાનૂન સે નહીં, બલ્કિ સમાજ કી સંવેદનશીલ સોચ સે હોય છે. પરિવાર મેં કિસી ભી રૂપ મેં, ચાહે માં, બહેન, પત્ની કે રૂપ મેં જો છે એક મહિલા આપણા બચ્ચા બચ્ચી કી દુનિયા સુરક્ષિત બના શકે છે. યદી માં છે તો બચ્ચાણ કે તાએ મારપીટ અર હિંસા સે ન બલ્કિ બાતચીત સે, પ્યાર સે કામ લેવે. ઉંકા મન કા ભાવા કે તાએ સમજ કે સંવાદ કરે, ક્યોંકી જરૂરી કોઈ ને કે હર બાત કે લીએ કોઈ ભી વાત સમજાવવા કે લેકે આપણ કે તાએ મારપીટ હી જરૂરી છે, કે ઉનકે આપણ મારંગા યા પિટાઈ કરંગા, જબી વે સમજે છે. બચ્ચા તો પ્યાર કી ભાષા બખૂબી સમજે છે, બસ આપણો તરીકો સહી હોણી ચાહીજે. અર એક મહિલા કા રૂપ મેં ઘર પરિવાર યા આસપાસ હોબાવાળી કસી ભી હિંસા પે આપણ મૌન નહીં રહેવા બિણ્યા, ઓર બલ્કિ ઉકો વિરોધ કરા. ઉનકે તાઈ સમજાવા કે બચ્ચા બચ્ચી કે તાઈ ડર ચમક કી જગે ઉનકે તાઈ આપણ વિશ્વાસ બંધાર રાખા, તો વે ઉનકો જો દિમાગ છે વો અચ્છો રહેવગો. અર કંઈ પે ભી, ચાહે ઉ સમાજી ક્યો ના હો, ભાઈ આસ પડોસ કી તો આપણને બાત કર લે, લેકિન સમાજ મેં ભી અગર આપણને તાઈ લાગ રહ્યું છે કે કોઈ બચ્ચા કે સાથ અસો વ્યવહાર દુર્વ્યવહાર ક્યો જાવ છે, તો ઉનકે તાઈ આપણ સમજાવવા કે બચ્ચાણ કે તાઈ આપકી સહાનુભૂતિ કી જરૂરત છે, તો ઉનકે પ્રતિ આપણ સંવેદનશીલ જરૂર બણા, તાકિ ઉનકો જો ભવિષ્ય છે વો સુરક્ષિત રહે શકે. છોટી સી હથેલી મેં ડર ક્યો સમાયા હૈ, મુસ્કાન કે પીછે આંસુ ક્યો છિપાયા હૈ, આજ નહીં તો કબ હમ આવાજ ઉઠાયેંગે, માસૂમ બચપન કો હિંસા સે બચાયેંગે. ઈ સોચ કે સાથ હી બહેણ્યા, ઓર બચ્ચાણ કે તાએ યા વાત ભી આપણ શીખાવા કે જો હિંસા હોચે વા તાકત નહીં બલ્કિ કમજોરી છે. ભાઈ બહુ સારા સોચે કે આપણે મારપીટ સે કામ લેંગા તો એસે આપણી તાકાત દિખેગી અર આપણું કામ ભી હો જાઓગો, પર અશો ન હોચે. જો આ આંતરિક રૂપ સે ભીતરી તોર સે કમજોર હોચે વી એ પ્રકાર કો જો છે વ્યવહાર કરે છે. તો બેણે, ઓર પ્યાર, સુરક્ષા અર સન્માન હર બચ્ચા કો અધિકાર છે, તો એ અધિકાર સે કતાય વંચિત આપણ નહીં રાખા. સંવાદ યાની કે આપસ મેં બાતચીત, સમજ અર સહાનુભૂતિ કા એ જો યહી જો છોટા છોટા કદમ છે એક બડો બદલાવ લા શકે છે. ક્યોંકી જબ ભી કોઈ બચ્ચો બચપન મેં ડાંટ, માર, ડર, અપેક્ષા યા હિંસા મેં પડે છે ને, તો વું જો દર્દ હોય છે વહી ખતમ નહીં હો જાય છે. ઉ દબ્યો ડર, અનકહી પીડા, બડી હો કે યુવાણ મેં તનાવ

0: जनगणना 2027 को सफल बनाना हम सबकी साझी जिम्मेदारी है। जब अधिकृत प्रगणक आपके घर आए उनका परिचय पत्र और QR कोड देखकर पुष्टि जरूर करें।
1: प्रगणक डिजिटल माध्यम से जानकारी संग्रह करेंगे। आपकी सही जानकारी से भविष्य की योजनाओं के बेहतर क्रियान्वयन में मदद होती है।
0: आपकी सभी जानकारी गोपनीय रखी जाएगी। जनगणना कार्य निदेशालय राजस्थान द्वारा जनहित में जारी।
2: બેણિયાઓ, ઉમ્મીદ કરું છું કે આજ કો જો દિવસ છે એ મનાવા કો જો ઉદ્દેશ્ય છે બચ્ચા કા અધિકાર કે લેકે ઉનકી પીડા કે તાય સમજવા કે લેકે વો આપને જરૂર સમજો હોગો ઓર અબ મન કર્યો છે બેણિયાઓ કે એક મીઠો સો લોકગીત આપણ સુનલા તાકિ આપણો મનોરંજન હો જાવે હે ના તો દેર કાંઈ બાત કી સુણા યો લોકગીત